0: सेंटर यूनिटेड ट्रेडर वेम्बली ग्राउंड फ्लोर 87 ईलिंग रोड वेम्बली HA04BD प्लीज कॉल ऑन 07466997575।
1: Southall Travel invites you to the beautiful city of Dubai. Enjoy the great shopping experience, luxury hotels, water sports, golf courses, Gold Souk, desert safaris and Dhow Cruise. There's never been a better time to go to Dubai.
2: Call 0208 574 8410. 0208 574 8410.
3: Southall Travel, at all protected.
4: No need to fly back home this summer holiday. Come to Ambala and try out our Khoya Barfi, made from pure buffalo milk. Yes, it's the same barfi you get back home, now made in England with milk from Ambala's own herd of buffalo. Only from Ambala. Don't take our word for it. Come and taste it for free this month. Now also doing the best kara chai, masala chai and elaichi chai. Just like back at home. Ambala, heritage you can taste. Visit ambala.co.uk.
5: નમસ્કાર, માર્ચ 2027માં મહારાજા ટૂર્સ સાથે માણો જાપાનનું અદ્ભુત ચેરી બ્લોસમ સીઝન. આવો અને જુઓ જાપાનનું સુંદર ચેરી બ્લોસમ, શ્રેષ્ઠ સાઇટ સીન, સ્વાદિષ્ટ ઇન્ડિયન જમવાનું અને ઘણા બધા યાદગાર અનુભવો. માત્ર 4,499 પર પર્સન, જેમાં ફ્લાઇટ્સ, એકોમોડેશન અને એક્સકર્ઝન્સ બધાનો સમાવેશ છે. સીટ્સ લિમિટેડ છે, એટલે આજે જ તમારું બુકિંગ કરો. વિઝિટ મહારાજા ટૂર્સ ડોટ કો ડોટ યુકે ઓર કોલ 07956154846.
6: Laika Gold, London ka number one Asian retro music station. Ab available hai Greater London mein 10:35 AM par DAB digital radio par. Alexa pe bolo play Laika Gold aur online suno laikagold.com pe.
7: Tasty track of the hour brought to you by Coca Noodles.

0: 5 ઓક્ટોબર સુધી રોજ બપોરે 3 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી કથા વાચન કરશે પૂજ્ય શ્રી જિગ્નેશ દાદા. વેન્યુ 10 સ્ટોનફિલ્ડ વે, ફર્સ્ટ ફ્લોર, યુનિટ 2, સાઉથ રાઇસલિપ, HA40JS. રોજ કથા પછી મહાપ્રસાદ, પોથી યાત્રા, કપિલ નારાયણ કથા, કૃષ્ણ જન્મ, ગોવર્ધન લીલા, રૂકમિણી વિવાહ અને પૂર્ણાહુતિ હવન જેવા પવિત્ર પ્રસંગોમાં જરૂર જોડાઓ. વધુ માહિતી માટે કોન્ટેક્ટ કરો 0777-228-7509.
1: Winter's coming and Mira Boilers pre-winter sale is on. For the first 100 customers, get a Bosch 25 kilowatt boiler, fully fitted from just £1,890 with a 7-year guarantee.
2: Don't miss out. Call 0208 150 2025 today or visit miraboiler.com. Terms and conditions apply. Mira Boiler, get ready for winter.
3: Like a Radio Network. Proud hospitality partner, Ragasan. Feel good classics all day. This is Leica Gold.